0: अभी कार्य कर रहा हूँ। खेती ने पशुपालन में एक भी जना पूरक व्यवसाय ही हाथे हाथे साले ने इन थी बे में फायदो है, क्योंकि खेती थी की जे उत्पाद प्राप्त थाए ये अपने पशु चारा रूप में उपयोग कर सको, जेम के अपने दिगक सोयाबीन नी घास है, मक्का नी है, या फिर जे अपना अनाज था खली वगैरह ने अपने पशु चारा रूप में उपयोग कर लो। एम भी अपने दिगा कवड़ी है, मक्का अपने पेरी है, मक्का नी जे घास रहे पशु बोले खूब पौष्टिक रहे, दूधरो पशु बोले तो खूब अच्छी रहे। એના પ્રકાર જે પશુ હૈ એના થી જે આપણને ગૌમૂત્ર હે ગોબર હે એને પ્રાપ્ત થા, એનથી કે આપણને અચ્છો સો દેશી ખાદ હે બનાવી શકો, અને એનથી કે ઈ ખાતર આપણે ખેતર માં મેળવાથી કે આપણે ફસલ ભી અચ્છી થાયગા, જૈવિક ખાદ નો ઉપયોગ કરંગા ફસલ અચ્છી થાયગા, સાથ સાથ ઈ ફસલ ની ગુણવત્તા ભી અચ્છી રહેગા ને આપણે સ્વાસ્થ્ય બલે ભી અચ્છી રહેગા। વર્તમાન મે સમય મે બધા રાસાયણિક પદાર્થો નો યા રાસાયણિક ખાતર નો ઉપયોગ કરી રહો, એનથી કે ફસલ ની માત્રા માં બઢોતરી થઈ રહી હે, પરંતુ કેને કે આપણો સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ રહ્યો, એનથી કે ઘણી બીમારીઓ થઈ રહી, તો આને સીઝ ઉપર આપણે વિશેષ ધ્યાન દેવું પડેગા। ને આપણે આપણને જૈવિક ખેતી કરવાનો ખૂબ જરૂરી હે, કેમ કે આપણે અગર જૈવિક પદાર્થો નો ઉપયોગ કરંગા યા ફિર દેશી ખાતર નો પ્રયોગ કરંગા તો આપણે ફસલ અચ્છી થાગા, હાથે હાથે આપણે સ્વાસ્થ્ય ભી એનથી સુધાર થાગા, અને હોય ફસલ આપણને ખાવાથી બીમારી અહી કમ થાગા। પહેલે જે બધા જેમ રસાયણો પ્રયોગ નહીં હતો તેવી રીતે ફસલ થતી, એનો ઉપયોગ કરવાથી કે લોકોનું સ્વાસ્થ્ય અચ્છો રહેતો। દેખી રહ્યો કે જેમ દવાઈઓ મેં પ્રયોગ વધારે થઈ રહ્યો હોય, જેટલી આપણે વિજ્ઞાન તરક્કી કરી હે, નવી નવી ચીજનો આવિષ્કાર કર્યો હોય અને રાસાયણિક પદાર્થો બનાવ્યા હોય, એનું નુકસાન અહીં આપણે સ્વાસ્થ્ય ઉપર પડી રહ્યો, એટલે હોણી ચીજો થી દૂર રહેવું, આપણે ખેતીવાડી કરવા તેને પૂર્ણ રૂપથી ધ્યાન રાખવું, એમને આપણે ખરપતવાર ભી થઈ ગયો તેને કોશિશ કરવી કે હાથથી મશીન દ્વારા આપણે એની ખરપતવારને ઉખાડી લો યા નષ્ટ કર દો, કેમકે જે ખૂબ માત્રામાં ખરપતવાર બળ્યા તો રાસાયણિક દવાઈનો પ્રયોગ કરવો જ પડેગા। એટલે જે ખેતીવાડી માં આપણે આ કામ આપણે વિશેષ રૂપથી કરી દેવું હોય, એને બાદ આપણે પશુધન રાખો એનું ભી વિશેષ ધ્યાન રાખવું હોય, એના અલાવા જે પશુને બાંધવાનો વાળો હે એની સાફ સફાઈ નું ઉચિત ધ્યાન રાખવું હોય, એના હાથે હાથે જે પશુને આપણને ચારો યા વાટો મળી રહ્યો એની સાફ સફાઈ નું ભી ધ્યાન રાખવું હોય, અચ્છી તરફથી કે દેખી લેવું હોય કે એને જે ચારો મળ્યો યા પલાળીને જે વાટો મળ્યો એમાં કોઈ જીવ જંતુ નહીં પડેલો હો, કઈ નુકલીસીસ નહીં હો, બીજું વાળામાં કોઈ જીવ જંતુ ના હો, એ ભી ધ્યાન રાખવું હોય, હાથે હાથે એને જે બાંધવાની જગ્યા હે સુખી હો, વધારે ગીલી નહીં હો, એને સાફ સફાઈ નું એ ધ્યાન રાખવું હોય। સ્વરા ઉપર આપણે વાતે તો ઘણી કરી, વાતે હજી બી કરી હતી, પર આજે સ્વરા નો સમય પૂરો થઈ ગયો। શાસ્ત્રી તબિન્ય ગયાલો, રામ રામ રામ રામ।
1: श्रोताओ, अभी आप सुन रहे थे खेती नी बात। इस कार्यक्रम के अंतर्गत आज हमारे किसान भाइयों ने सुना खरपतवार नियंत्रण, जैविक खेती एवं पशुओं की देखभाल के विषय में सामान्य जानकारी। आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है, एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर। सवेरे के 6:50 हुए हैं। प्रस्तुत है आदिवासी लोक संगीत। लोक संगीत के अंतर्गत आज हम सुनेंगे हितेंद्र आचार्य और साथी कलाकारों के गाए लोक भजन।

0: કિશન ભાઈઓ, આજે આપણા હાથે આજે વેલજીભાઈ ને કાલુરામજી, આ બે પ્રગતિશીલ કિસાન હે. ઓર આજે આના બે ભાઈ થકી આપણે વાત કરે, કેમ કે એમને ખેતર મેં સુબહ તેમને પૂછે કે ભાઈ તમે આના ખેતર માં આપણે શું કરી રહ્યા થકા હો, કઈ ફસલ બોઈ હે. તો આના બે ભાઈ થકી ખેતી કિસાનો નો જે અનુભવ હે એને લઈને અગર આપણે વાત કરે તો વેલજીભાઈ, સૌથી પહેલા તો આપનું આના કાર્યક્રમ માં સ્વાગત હે, ને કાલુરામજી આપનું ભી સ્વાગત હે. ને વેલજીભાઈ, આપ એ બતાવો કે ખેતર ઉભા હો ને શું દીકરી આવડે?
1: કપાસ
0: ભી કર્યું? હા, દેખો કિશન ભાઈઓ, કપાસ નો જે આપણા દેખો હે થોડો પ્રચલન કમ શો એમ દેખાયું હતું, પણ આ દેખો કાલુરામજી કિસાન ભી હે, કપાસ ભી કર. કાલુરામજી, આપે સબ લોગ કિસાન સોયાબીન કર રહે ને, આપે કપાસ નું કેમ સોચ્યું? હું હિસાબ થી કપાસ કર્યો.
1: કપાસ તો એસા હે કે ભાઈ અબ મુદ્રા દાય ની ફસલ હે, હાલાકી સોયાબીન ભી હે. મુદ્રા દાય ની ફસલ કો અબ થોડા બહોત દેખે તો પૈસે કે મામલે મેં ચલતા રહે મેટર. ઓર સોયાબીન કા એક દિન મેં ખતમ હો જાતા હે.
0: બરાબર હે, બરાબર હે. અચ્છા, આપ કહેવા ચાહી રહ્યો કે ભાઈ સોયાબીન જયારે પાકીને આવે ત્યારે પાકીને આવે નો, એ એક જ વખત આપણે એને લણ અને એને થસર થી કાઢે વેચીને એક જ વખત પૈસા દેખાય,
1: એક જ વાળા
0: દેખાય. કપાસ ની ફસલ એવી હે જે આપણને હર થોડો થોડો દાણા પૈસા
1: આવે, થોડા દાણા પૈસા આવી કરે,
0: તો એની હિસાબ થી કપાસ નું કર્યું. તો આ તો બહુ વ્યવહારિક ફેસલો કિસાન ભાઈઓ. દેખો, નગદી ફસલ એક તરીકે કે કપાસ ની ફસલ એવી હે જે કપાસ લાગે ખેતરે એને આપણે વીણ લો ને પછી આપણે વીસી દો અને પૈસા લઈ આવો. સોયાબીન એવું હે કે ભાઈ આવડે કર્યું હે તે જયારે પાકે ગા તારે એક વખત પૈસો મળે. તો આને કપાસ ની વજહ થી આપણને ટાઈમ ટાઈમ ઉપર આપણને પૈસો
1: મળી જાય,
0: આવક ઘર મેં ચાલુ રહે. તો આ તો બહુ સહી વ્યવહારિક નિર્ણય હે. ને મક્કા ભી કર્યું હે?
1: મક્કા ભી.
0: અચ્છા, ફરતે ફસલ પસાણ સાલ
1: બઢિયા ફસલ
0: આવડે છે?
1: બઢિયા
0: પાણી જેમ પડે એમને એમ.
1: હા, પડી રહ્યું, પણ થોડું પાણી ઉપર વાળો અભી જરૂરત જ્યાદા હે,
0: આપણી જરૂરત લાગી રહી.
1: દેખો,
0: આજે હાલાકી ગરમી તો ખુબ વધારે હે, ઉમસ બળી ગઈ હે, એમ લાગે હે કે પાણી હાંસ તક રાતર તક આવી હે કે
1: એવું લાગે છે.
0: પણ આવડે તક તો ફસલ બળી હે, કે તો આવડે હર તે લણી રહે ને એમ કરી રહે.
1: હા, બસ અબ ખરપતવાર વાળું ચાલી રહ્યું કામ.
0: અચ્છા, ખરપતવાર વાળું ચાલી રહ્યું,
1: લેંદવાનું ગોડવાનું.
0: હા હા હા હા. આપણે વેલજીભાઈ,
2: આપણે 20-22 દાડા ને આ દવા મતલબ છીડકેગા
0: અખડાવાળી.
2: હા,
0: સોયાબીન ની ખડાવાળી. ઠીક છે, તો આપણે આપણે 22 દાડા ફસલ નથી માનો.
2: હા, લગભગ થવાવી
0: થવાવી. તો આપણે આપણે ભી મતલબ ખડાવાની દવાઈ છાંટવાનો સમય થઈ ગયો.
2: હા, સમય થઈ ગયો.
0: અચ્છા, ખડાની દવાઈ છાંટવા કાલુરામજી, એની વખત આપણને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું પડે અગર આપણે વાત કરે તો?
1: ખડાની દવાઈ તો પહેલી વાત તો દવાઈ છીડકવી નહોતી.
0: ગજબ તાજી વાત કરી.
1: ઠીક છે, એટલા ઘડી આપણે ખેતર ને બળદ હોય યા ખેતી ટ્રેક્ટર હો કળપા નીકળી જાય તો ઠીક રહેગા. ને સપોઝ એવું લાગે આપણા કે અબ
0: ખડો નથી માની
1: રહ્યું. હા, માની નહીં રહ્યું તો ઉપયોગ કરો, કેમ કે ખેતર વગડે.
0: સહી વાત,
1: ખેતર વગડે.
0: હા, દેખો કાલુરામજી કદાચ તાજી વાત કરે ભાઈ, આજે રાસાયણિક દવાઈ હે એનો અગર આપણે ખેતર માટે એનું છિડકાવ નેમ કરેગા તો આપણો ખેતર એ વગડે, મતલબ એની જે મિટ્ટી હે એની જે ઉર્વરા શક્તિ હે એની કમ થતી જાગા, ખતમ થતી જાગા. તો બનતી કોશિશ એ જેટલો થઈ શકે એટલો આપણને આ રાસાયણિક દવાઈ નો ઉપયોગ નથી કરવો, ને લેંદવાનું જે કામ હે, હળવાનું જે કામ હે એને થકી અગર આપણે આ ખડાનું નિયંત્રણ કરે, ખરપતવાર ને રોક, તો એ સપ્તકી બઢિયા રહે. ઓર એન બાદ કહી રહે કે ભાઈ અગર ફીર ને માને અગર

0: ખડો તો પછી અંતિમ વિકલ્પ ના રૂપમાં આ દવાઈ છાંટવાનું કામ કરવું જોઈએ. હે કે ને દવાઈ છાંટતા સમયે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું પડે?
1: દવાઈ છાંટવા ને ટાઈમ મે સબથી મોટી વાત તો હું મોં બંધ રાખું, હવાની દિશા ચેન્જ કરવી.
0: અચ્છા, હા હા
1: હા, ભાઈ હવા કી જો દિશા હે એ માન લો ઉલટી ઉલટી દિશા મે અપન કો નહીં ચલના, હવા કે
0: હાથે હાથે
1: હાથે હાથે
0: ને કે પેલી દવાઈ ઉડીને પાછી મોઢામાં આવે, નાક મે આવે, શરીર ઉપર આવે,
1: શરીર માં આવે, તો શરીર ને
0: નુકસાન કરી શકે
1: પડે.
0: હા, તો સાવધાની રાખવી કિશન ભાઈ, દવાઈ નો છિડકાવ કરો અને તા કહી રહ્યા કે ભાઈ મોડું બાંધવું જોઈએ, હવાની જે દિશા હે એની અડી રહીને આપણે દવાઈ છાંટવી જોઈએ, કેમ કે ઉલટી દિશામાં અગર છાંટ્યું તો દવાઈ ઉડે ને પછી શરીર ઉપર આવે, આપણે મોડામાં જા નાકને જા તો શ્વાસ ને પ્રભાવિત કરે, તો આની વાત નું બી આપણને ધ્યાન રાખવું જોઈએ. ને અચ્છા, અમે મક્કા માં હેડતે હું ચાલી રૂએ
1: મક્કા મેં તો લેંડાઈ ગોડાઈ સહી રહી ચાલી રહી અભી બારિશ ગયા ખાત લોકડા
0: ખાતર મહેનવાની મોહાના ઉપર આવી ગયે. હે કે તો ખાતર મીની ને પછી આપણું જે મક્કા નું કામ તો લગભગ અડવાનું કામ પછી ચાલુ થાય,
1: અડવાનું ચાલુ છે.
0: અચ્છા, કરીશ ને
1: સબ કમ્પ્લીટ હે, અભી ખાલી ખાત મેલવું.
0: અચ્છા,
1: ખાત મેલ દોગા તો આપણે ગ્રોથ બઢિયા રહેગા.
0: ને કપાસ?
1: કપાસ તો ખાલી લેંડાઈ ગોડાઈ દવી.
0: અચ્છા, સારી રહ્યો સબકા?
1: હા, સારી રહ્યું.
0: લેકે
1: દવાઈ દવાઈ ભી અભી કપાસની ફફૂંદી હલકી હલકી દેખાય હે, તો અભી સ્પ્રે જરૂરી હે સાવ લગ રહા હે, યા બારિશ બઢિયા થઈ ગઈ
0: હા
1: તો નહીં ભી છાંટવો પડે.
0: અચ્છા, તો કુલ મળીને અગર બારિશ અચ્છી થઈ જાય તો આપણને ઘણા તરીની જે ફસલની લઈને સમસ્યા હે એનું સમાધાન થઈ જાય. તો દેખો કાલુરામજી ઓર વાલજીભાઈ આજે બઢિયા અને તાજી વાતે બતાડી કિસાન ભાઈઓ, ને આપણે ઉમ્મીદ કરે હો કે ભાઈ આ રાત્ર તક અગર બારિશ થઈ જાય આજે કાલે મેં તો આપણી ફસલ પાસે એક નવી જાન આવી જાગા. હા, અને આપણે ભગવાન થી પ્રાર્થના કરે કે સમય ઉપર બારિશ થઈ જાય તો આ ભગવાન ને પ્રાર્થના કરે એક એવો સાંજનો સમય હે, તો એટલે પહેલે એક આપણે ભજન હમર ફિર એન બાદ અગાડી વાત કરે.

કિસાન ભાઈઓ, ભજનને બાદ હવે આપણે વાત કરો, જે પશુપાલક કિસાન ભાઈ દૂધ ઉત્પાદનને બઢાવવા હાલવા બદલે જે ભી પ્રયાસ કરે હે, એના પ્રયાસમાં અધિકતમ સફળતા મળે, તાકી એની જે આય હે એનમાં વૃદ્ધિ થા, તો આને બદલે કિસાન ભાઈઓ આપણને આને બદલે કાફી જે સરળ ઉપાય હે એને આપણે અપનાવીને આને માટે કામ કરી શકે. કિસાન ભાઈઓ, દૂધનું ઉત્પાદન કેવલ પશુની જે નસ્લ હે એનમાં તો નિર્ભર નથી કરતું, બલકી એને બદલે એમને સંતુલિત આહાર, એની ઉચિત દેખભાલ, સ્વચ્છતા ઓર સમય ઉપર જે સ્વાસ્થ્ય સેવા હે એના માટે ભી નિર્ભર કરે. એટલે અગર આપણે કુછ સરળ વાતે હે જેનો અગર ધ્યાન રખ, તો આપણે જે પશુધન હે એનાથી કે જે દૂધનું ઉત્પાદન હે એનામાં આપણે કાફી વૃદ્ધિ કરી શકે. સૌથી પહેલા આપણે વાત કરે સંતુલિત આહારની, તો પશુઓને કેવલ જે સૂખો ચારો હે એ સારું પર્યાપ્ત નથી, એને હરો ચારો, સૂખો ચારો ને જે દાણા હે એનું મિશ્રણ હે એનો સંતુલિત ઉપયોગ કરવો બહુ આવશ્યક હે. હરો ચારો જે હે વિટામિન ને ખનિજનો અચ્છો સ્ત્રોત રહે, જબકી જે સૂખો ચારો હે એ પશુઓને પાચનને બહેતર બનાવે. દૂધ આલવા વાળા જે પશુ હે એની ઉત્પાદન ક્ષમતાના અનુસાર સંતુલિત પશુ આહાર આલવો બહુ આવશ્યક હે. કિસાન ભાઈ, એક બીજું મહત્વપૂર્ણ ઉપાય હે પશુઓને સ્વચ્છ ને પર્યાપ્ત પાણી આલવું. એક દુધારૂ પશુ હર દાડામાં પ્રતિદિન 50-80 લીટર તક સ્વચ્છ પાણીની એને આવશ્યકતા રહે, જેને આપણને હાલવું જોઈએ. કેમ કે પાણીની કમી થવા ઉપર દૂધનું જે ઉત્પાદન હે એ હિદુ હિદુ પ્રભાવિત થાય, એટલે પશુઓને હંમેશા સાફ ને તાજું પાણી જે હે એ એને પીવા બદલે આપણને ઉપલબ્ધ કરાવવું જોઈએ. હવે અગર આપણે વાત કરીએ ખનિજ મિશ્રણની અને નમકની, તો પશુઓને આહાર મેં નિયમિત રૂપથી મિનરલનું જે મિક્સર હે, ખનિજનું જે મિશ્રણ હે ને જે સાધારણ નમક હે એને મલાબા થકી શરીરમાં જે આવશ્યક પોષક તત્વોની કમી હે એને પૂર્તિ થઈ જાય, જેનાથી કે દૂધનું ઉત્પાદન બળે ઓર પશુનું જે સ્વાસ્થ્ય હે એ ભી ઠીક રહે. કિસાન ભાઈઓ, પશુઓને બદલે જે એને આવાસની વ્યવસ્થા હે એ ભી આપણને કરીને રાખવી જોઈએ. એનું જે આવાસ હે એ સ્વચ્છ રહે, તો આપણને આવાસની સ્વચ્છતાનું ભી ધ્યાન રાખવું હે. આપણું જે પશુધન હે એને જે પશુશાળામાં બાંધ એ સાફ, સૂકું અને હવાદાર રહેવું જોઈએ. ઓર આ ચોમાસાના દાડા હે તો આના મોસમમાં તો વિશેષ ધ્યાન રાખવું પડે કે પશુ જે હે એ કે ગીલી જગ્યા ઉપર ને બે, કેમ કે આનાથી કી એને કઈ તરહનું જે બીમારી હે એનો ખતરો બળી જાય. ઓર દૂધ દોતે સમય કિસાન ભાઈઓ હંમેશા સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. દૂધ દુવાને પહેલે અને બાદમાં ભી એના જે થન હે એને સાફ પાણી થકી આપણે ધોઈને હુકાળ દ. આનાથી થનેલા જેવા જે રોગ હે એનાથી આપણે પશુનું બચાવ થાગા ને દૂધની જે ગુણવત્તા હે એ ભી બની નહીં રહેગા. કિસાન ભાઈઓ, સમય સમય પર ટીકાકરણ ને જે ક્રમિનાશક દવાઈ હે એ આપણને અવશ્ય આલવી જોઈએ. પશુ અગર સ્વસ્થ રહેગા તો એની જે દૂધ આલવાની ક્ષમતા હે એ બહેતર રહેગા, ને કઈ ભી પ્રકારના રોગના લક્ષણ દેખાય તો આપણને વના દેર કરે તરત હે પશુ ચિકિત્સક થકી સંપર્ક કરવો પડે. અગર સંભવ હો તો અચ્છી દૂધ ઉત્પાદન ક્ષમતાવાળી જે નસ્લ હે યા જે ઉન્નત નસ્લ હે એણનું કૃત્રિમ ગર્ભાધાન કરાવીને એણના નસ્લ સુધાર કરવું જોઈએ. આને થકી જે આબાવાળી જે પીઢી હે પશુઓની એણામાં જે દૂધનું ઉત્પાદન હે એનમાં બઢોતરી થાગા. ઓર આની વાતને ભી આપણે યાદ રાખ કે પશુના હાથે હંમેશા અચ્છો વ્યવહાર કરવો બહુ આવશ્યક હે, એને તનામુક્ત

વાતરણ થકી નિયમિત સમય પર ચારો હલવા થકી ને દૂધ ધોવાની આદત થકી પશુનું જે દૂધનું ઉત્પાદન હે એનામાં તે સકારાત્મક પ્રભાવ પડે હે તો આપણે આની વાતનું બી ધ્યાન રાખવું હે એટલે કિસાન ભાઈઓ આપણે કહી શકીએ કે અગર સંતુલિત આહાર સ્વચ્છ પાણી આવાસની ઉચિત વ્યવસ્થા ને નિયમિત દેખભાલ ઓર હાથે હાથે વૈજ્ઞાનિક પશુપાલનને અગર આપણે અપનાવો તો નિશ્ચિત રૂપ થકી દૂધનું ઉત્પાદન બળેગા ઓર આના થકી આપણી આયમે ભી વૃદ્ધિ થાગા તો આ તો રહી પશુધન મેં દૂધને ઉત્પાદન બઢાવવાની વાત આગળી કર પર એને પહેલા આ સંદેશ સાંભળી લો.